0: નોખંડ પૃથ્વી પિરે ચિર જીવે
1: દાસ તપિસર થીવે
0: અગન માહે હોમત પ્રાણ
1: કનક સહવર કુંદાન
0: ન્યોલી કર્મ કરે બોયાસન
1: જૈન માર્ગ સંજમ્ય અતિ સાધન
0: નિમક નિમક કર શરીર કટાવે
1: તો ભી ઉમે મેલ ન જાવે
0: હર કે નામ સંસાર કછ નાહે
1: નાનક ગુરમુખ નામ જપત ગત પાએ
0: મન કામના તીર્થ દે છૂટે
1: ગર્ગ માન મનતે ઉટે
0: સોચ કરે દિન સે ઓર રાત
1: મન કી મેલ ન તંતે જાત
0: કિસ દેહી કો બો સાધના કરે
1: મન તે